કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી આપણે પ્રીતમ નું મિલણ વાસ્તે તુરિયા જાંદે ઇસ દે અંદર આશ હૈ મિલાપ થી ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਜੀਵਨ ਆਸਾਵਾਦੀ ਹੈ ਜੀਵੇ ਆਸਾ ਨਰੇ ਮੇਰਾ ਸਾਈਂ ਦੇ ਪਿਆਰ ਵਿਚ ਇਹ ਵੀ ਕਿਸੇ ਅਗੰਮੀ ਆਸ ਵਿਚ ਦੇਖਦਾ ਅੰਮ੍ਰਿਤ ਵੇਲੇ ਜੁੜਿਆ

ઓળખના ખાલી ના રહે. સારે માલ ખરેદાર પે હાજી અલગ બાબાજી વચન કર દે સર જરા ગુરુ નાનક દે દરો ખાલી ચલા જાયગા સારા ખાલી રહેગા. છોરીઓ કરો તે સારે હાજી અલગ કીર્તન હો રે કીર્તન દે પ્યાર વાળે કીર્તન રિકોર્ડ કર રહે ટેપા લગી કુછ બુદ્ધિ અનુસાર જો સેવક બોલી જાંદા હૈ ઓ રિકાર્ડ હોઈ જાય. એ તો છોટી ટેપ હૈ ગુરુ નાનક પાતશાહ દે દરબાર એટલી વડી સારી ટેપ લગી હોઈ હૈ જો ભી ગુરુ કુમારી ભાઈ ઇથે આઉંદા હૈ જિસ પાઉના આઉંદા હૈ ઓ રિકાર્ડ હોયા જાંદા હૈ. બદલે બચ્ચા